0: ཁྱི ཕྱད མམ གསུ ཁྱི ཕྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱི ཁྱ ᱡᱚᱡᱮ ᱫᱟᱝ ᱜᱚᱢᱱᱟ ᱭᱮ ᱫᱚ ᱯᱷᱮᱱᱨᱚ ᱫᱮᱭᱟ ᱵᱚᱭ ᱛᱮᱱᱮ ᱯᱚᱣᱟ ᱡᱩᱢᱟᱱᱟ ᱞᱟᱥᱚ ᱵᱟ ᱡᱚᱱᱥᱮ ᱡᱚᱡᱮ ᱫᱚ ᱥᱚᱞᱟ ᱦᱤᱝᱫᱚ ᱨᱮ ᱯᱷᱮᱱᱥᱤᱝ ᱜᱚ ᱤᱱᱟᱹ ᱭᱟ ᱥᱩᱫᱩ ᱪᱟᱞᱟ ᱧᱚᱥ ᱡᱚᱡᱮ ᱱᱮ ᱡᱤᱱᱤ ᱥᱟᱠᱚ ᱜᱤᱱᱮ ᱡᱚ ᱛᱟᱱᱨᱟ ᱪᱷᱟ ᱠᱟᱢᱚ ᱜᱤᱱᱟ ᱥᱟ ᱡᱚᱱᱨᱟ ᱛᱮᱱᱮ ᱥᱟ ᱡᱟᱵᱟ ᱪᱟᱱᱚ ᱡᱮ ᱫᱚ ᱢᱟᱭᱚᱝ ᱪᱮᱫ ᱥᱩᱫᱩ ᱪᱟᱞᱟ ᱛᱮᱱᱟ ᱦᱤᱝᱫᱚ ᱡᱮᱢ ᱛᱷᱟᱱᱟ ᱭᱟ ᱵᱚ
1: ᱥᱤᱝᱜᱟᱱᱟ ᱵᱟ ᱪᱮᱫ ᱛᱟᱫᱟ ᱥᱤᱝᱜᱤ ᱢᱤᱞᱮ ᱪᱮᱱᱫᱮ ᱱᱟ ᱵᱮ ᱨᱟᱱᱥᱚ ᱡᱚ ᱢᱤᱱᱡᱤ ᱠᱟᱝᱜᱮ ᱢᱮᱵᱟ ᱠᱟᱫᱮ ᱧᱮᱢᱟᱞᱟ ᱵᱮ ᱠᱥᱚᱣᱟ ᱨᱤᱵᱤ ᱡᱚᱱᱤ ᱛᱤᱱᱵᱤ ᱥᱤᱠᱚᱱ ᱛᱮᱱᱚ ᱠᱚ ᱠᱚᱞᱟ ᱡᱟᱱᱫᱟ ᱛᱟᱱᱮ ᱥᱤᱵᱤ ᱡᱟᱯᱟ ᱫᱤᱨᱤ ᱞᱤᱱᱡᱤ ᱡᱚ ᱢᱩᱱᱛᱤ ᱱᱮᱜᱟ ᱪᱮᱞᱤ ᱥᱮᱥᱮᱨᱚ ᱱᱟᱥᱚ ᱜᱤᱱᱛᱮ ᱱᱟ ᱵᱮ ᱠᱥᱚᱣᱟ ᱨᱟᱜᱵᱟ ᱱᱚᱱᱮ ᱚ ᱢᱩᱱᱨᱟ ᱣᱟ ᱠᱤ ᱥᱮᱨᱮ ᱧᱟᱱ ᱫᱚ ᱫᱮᱵᱟ ᱤᱱᱟ ᱛᱚᱜ ᱫᱚᱱ ᱡᱚ ᱡᱚᱞᱤ ᱠᱤ ᱛᱤᱱᱨᱤ ᱤᱥᱮᱥᱚ ᱡᱚ ᱭᱟᱵᱱᱟ ᱛᱮ ᱠᱤᱱᱨᱤ ᱱᱟ
0: ᱦᱚᱨᱤ ᱛᱟᱫᱤᱱ ᱨᱮ ᱢᱟᱢᱵᱚ ᱥᱚᱱ ᱭᱚᱨᱮ ᱵᱮ ᱪᱟᱭᱱᱟ ᱥᱟᱭ ᱜᱩᱝᱜᱟ ᱧᱟᱭ ᱥᱟᱢ ᱢᱩᱴᱩ ᱡᱮᱱ ᱥᱮᱢ ᱪᱷᱚᱢᱟ ᱯᱚᱨᱚᱢ ᱠᱤᱭᱚ ᱢᱩᱴᱩ ᱡᱚ ᱢᱟᱢᱵᱚ ᱡᱚ ᱥᱚᱱ ᱭᱚᱨᱮ ᱛᱤᱱᱨᱤ ᱨᱮ ᱪᱟᱫᱩ ᱛᱤᱱᱥᱟᱱ ᱪᱮᱱᱨᱮ ᱜᱟᱱᱤ ᱠᱮᱱᱟ ᱪᱤᱠ ᱥᱟᱢᱟ ᱧᱟᱢ ᱫᱤ ᱥᱟᱢᱟ ᱞᱟᱱ ᱢᱟᱢᱵᱚ ᱭᱩᱥᱟᱨ ᱜᱩᱜᱚ ᱛᱤᱱ ᱜᱟᱥ ᱵᱩᱜ ᱥᱚᱨᱚ ᱱᱟ ᱛᱤᱱ ᱥᱚᱱ ᱭᱚᱨ ᱛᱤᱱᱨᱤ ᱠᱷᱟᱡᱮ ᱜᱚᱱ ᱛᱟᱯᱮᱱᱟ ᱥᱟᱭ ᱜᱩᱝᱜᱟ ᱧᱟᱭ ᱥᱟᱢ ᱢᱩᱴᱩ ᱡᱚ ᱥᱟᱭ ᱜᱩᱝᱜᱟ ᱧᱟᱭ ᱥᱟᱫᱮ ᱢᱟᱢᱵᱚ ᱡᱤᱜ ᱧᱟᱢ ᱫᱚ ᱥᱟᱱᱫᱚᱨ ᱛᱤᱱᱥᱟᱱ ᱱᱟᱦᱤ ᱢᱩᱜᱤᱥ ᱢᱩᱨᱩ ᱡᱚ ᱪᱚ ᱛᱟ ᱛᱚᱵᱟᱱ ᱨᱮ ᱥᱟᱨ ᱜᱩ ᱵᱩᱜ ᱥᱚᱨᱚ ᱵᱩ ᱛᱤᱱ ᱥᱚᱱ ᱭᱚᱨ ᱛᱮ ᱢᱟᱱᱟ ᱡᱩᱢ ᱥᱮᱱ ᱪᱮᱨᱮᱥ ᱢᱩᱨᱩ ᱥᱚᱱ ᱨᱩᱜᱚ ᱛᱮ ᱤᱱᱟ ᱭᱟ ᱩᱥ ᱞᱮᱱ ᱡᱟᱵᱤ ᱜᱚᱨᱮ ᱛᱮ ᱵᱩᱜ ᱥᱚᱨᱚ ᱵᱩ ᱡᱩᱜᱤᱱ ᱱᱟ ᱪᱩᱨᱩ ᱥᱚᱱ ᱭᱚᱨ ᱥᱱᱟ ᱢᱩᱴᱷᱩᱱ ᱪᱷᱚᱵᱟ ᱛᱮᱱᱟ ᱯᱚᱱᱡᱮ ᱱᱟ ᱨᱤᱜᱚᱢ ᱜᱚᱱᱮ ᱪᱮ ᱞᱟᱵᱟᱨ ᱡᱟᱥ ᱢᱩᱴᱷᱩᱱ ᱪᱷᱚᱵᱟ ᱛᱮ ᱥᱚ ᱡᱤᱜ ᱫᱮ ᱪᱷᱚᱵᱟ ᱡᱚᱜᱚ ᱦᱤᱭᱚᱱ ᱠᱟᱞᱮ ᱠᱟᱞᱮ ᱨᱤᱜᱚᱢ zo songwa yin kongurisi. Yana zorje nomden zorje talaba topden kombar suyla nö mojor songyore. Laba dit sik jima dila topden kombar suyla. Komdo yin, chunjo dina komdo yin nö maresi. Dintro peche na chunjo dina mreje gichik shayi gongada nyayi xa nyamda sandu moje yin shun yomar. Jumse jir chunjo dina komdo yoroko topden kombar suyla nö mojor zongdo o dik sik dina jimaji kuwa lengu yin. Nge nason shayi gongada nyayi xa mantro suyde o tati mantro nyamda suygen tolun joro songa kachanraji kuwa lengu yin. Sik jima dina kuwa mali dintro sato jini chunjo dina komdo yin mnö ba. Nini gasi tenga komi yin ya gale gale chak dintro labi yin dini tolun joro ma toba. Somni chazurgo ta kashi tanda nyoshi mungudzu saanurde tani anu munudu langsung langsung haa komargo kubana tusu rungbo gana saadidu jikjina nyoshiba tanda rinna ko ne zorida kali kali saanurmishi langsung saa langsung nama kashi yoride monchi saadi langsung langsung namargo o tanda rinna tani saadi tanzo manchoyba saadi soya tani jini sabza zoja nini komdeba yina jyomeba somni zubo jyonda topden komparashila nyo mungi son yorgo zubo jyonda da jik tenre yoba da tenne kale kale manchoyba de choyba zoja yina kale kale chak labi yina choyba lan jyonda ba tenre rido zo chiyan choy manchoy da jik gomshi yoyme da tenzo ganan rogo
1: naso tshayi gonga da nyayi xa manchoy seya dadao tena yi kandik kandik yorgo
0: tshayi gonga nyayi xa manchoy seme choma param xio manchoy xamo yongkar mala ngoba da chimsa xa dan xiosi sawa da rangzi manna chanyam choy manchoy da tenre mambu yore chimsa xa dan xiosi sawa da jo da chimsa debo xa yorgo xa xa da ani tiso xio da se nama choy basa manchoy da tenre reng mambu song yore tiso zo chewa de jumse nre da tenye sago ngobo manchoy ba kunyi ngobo de manchoy yorgo nyamda sama nye ba oda tenre nre song yudu da di zo chewa bhego sowa riba yugi de anzo bhego yudu dan chamba bhereg dan chamba song yorgo tenre re se de mre yenda tiso chunjong dine gom de ba yin ba saso yue ba tenre yina yang jo me ba tenre nre kuwa leng lakwa da jik dolin jion ru zo de jik langsung sule da puwa zi tenne ngwa na jok tenne jik shinro chiwi solin yin ka yo ba tenre yin sa ma re
1: kale
0: gale zo bol manchur ba chaya yin ka yo ten yang tata gong lu shiba na yira jik manchur ba den chur ba zo cho ba da yang na jik kashi chunjong dine gom shi yu na jo me ba tenre nre kuwa leng go yu sar demado jik manchur ba da chama jion yo ma re se tenre su yu ba na ane magom dume su be dog dun jor sin ye zon ra rūgō bēshā yīna ngān tsēn sāma sā jī gōmshī yō mātā ngān tsēn jāk tsē sū yīna māgōm tū mē bāk sē rūgō tā māgōm tū mē sū bē tōg dūn jō rū jē lēn rū tēne bēshā yīna tātā gōmī xī sē tēn sōng rū yō tēn sō yā ngān tsū māntrū bē tōg nā yā yō rū sū sū sū bō rū māntrū rū tēne yīn sē tū tēne nā sā māngbō jī nā rū labba de junan song ma ya ba ge san se sa ba mang bo ji ma zu be su ba ba ma sa ba ge se sa ba mang bo ji de san le yong qiu ra de zu ngan zu pe no de zu ha ma wo
1: re
0: de ne ri sa de ne o de ne ma zu zu bo ma zu sa de ne dou na yi yi zhor dou na yi pe chen na dong su de me yo ma de ma zu sa ma su su zu bo ma zu ba de yan nan de da ka xie ma zu ba ge dou de ne yo ro go ji ji xin guo me se guo me se de zu mang xi sa ma zu ba ge dou re dong ma zu 제빈 같이 지금 메도라 소바 되는 지행라 소바 되서 지 카나라 소바 점아 포바 되는 제제 되는 합지자 합지자 조금만 비바 제바 다지라 소바 되는 조제도 코 많죠 다 정고 어 다 대단 대라 소바 같이 빠발 많죠 빠라 소바 다 같이 지 나다 카라 소바 점아 좋은데 많죠 빠라 소바 다 되는 주는 간다 나서 같이 누가 되는 나오고 땡스도 되서 잡잡죠 라바다 사마사바 그래서 페노도 하고서 다 닝바도 가서 페노 하고라지다 머랍네 머랍 주디도 가르크 페 가르크 소마 하고노라 사마 사바데 소 페누 히지데 내가 지 모레
1: 나서 꿈이 시저지디 소마 먼저 바리
0: 먼저 바리 먼저 바게 데 잡지네 먼저 바게 독 나서 도라 자도 줄바 응단 솜제 요르고 제니 자도 즈네 응스 독저 즈네 제야 봐 데네 자도 줄바 즈도 줄도 즈제데 카시 나 사마 먼저 베데 칼 수여데 노라 먼저 바 니고 먼저 고나 도른 저 솜바 데네 응도 스제데 데네 카시 동 오마 인데 바 데라야 저버 도도 머저버 도즈 니여레 같이 저 도저도 배자는 가서 졸라서 봐. 되네 돔라서 봐. 되네 속차다 도유도 뭐 여러고 계속 더 봐 봐. 되네 무저 도서지 때 봉안 나고라서 봐. 응출라서 봐. 다든지 잘라 담보네 고랑 이 도유도 봐. 여러고 어디서 배는 하고 저 도서 하고 지라. 되네 잼저다. 맞춰부터 냠도 사지면 받아서 맞아야 되고 Tēnē kāsē tēsō sūyī yānā yāng tēsō lāṅsāng lāṅsāng ngāngō zō jitā jīg tā kāntā tūkhiyā dā mā chōngrā tāng sāpshī zō gujir gō
1: Tēnē
0: nā jirīng
1: Tē gēng kā kāpā kā sāpā pō tāngjī lā Sē kōng pā nā shē chō kā kō lā jā lō sōng rā kē jē jō kā kē
0: Nā sō lā sō Sē kōng lē kē lū tāng sō chō xīn Mē lā lō jō nē jī chā sō nyō sōng yō rō gō jū nā Sē kōng lē kē lū tāng sō chō xīn zō dī Sē kōng kā pēnā dī yā bō xī bō gō nā yā bō zū bī nā lū tāng sō chō sā lā tā sā mā dī mē tā mē rō gō Lū tāng sō chō wā mā sē Tē nē chō wā dī pū tsē dēn bā tēng sāng kē chān rā bē nā Chō wā dī pū tsē dēn bā Xā jī yī nē xā dā sō tā ngō mā rā jī zō gō mā lē Zū mā mā yī bā Tē nē jī wō rō gō lū tāng sō chō xīn Mē lā lō jō nē jī chā sō nyō zō dī Yā mā sā mā dī sā nyō chā wā Mēnbā zhūdhī, yāna lhā chāpa sādhī khun, tēne lōbā zhūdhī tā tā rīkhiyā yādhūn rā chī sā mānyēn bādhā yāna māñchō bālā sō bā tēne rī na mēn lhā lō jū nē jī, nē chā mā rā tsāng rūgū, tē sāng bē chā yāma tā mā yīn mēne tam jī sū nē yīn zō rūgū, tā nē tam jī jūng nē zōng dī mōng chī sā dhī khāni mā, lē dhī sā mā dhī sānyī khun rā nāng dhī rī ndu rā mā gyō bā gā nē jī, tēne khun nē kōng jī tsā wā mā gyō bā zōng dhī nē rī mā chā dhī yā shā pā chī gub chī sā jī dhī sā mā gyū nē mā gyō bā jī yōng dhī rā, tēne sā dhī tēne mēn lhā lō jū nē jī, nē jī bā mā jī chār dhī sō ngyō bā tēne rā 그게 다 맞춰 버든 저에는 차든 차도 수원 초원은 이제 용으로고 그때 말이나야 가신 잠부 거는 가기 마교 왔지 마교 받은 낸다 아무라지 되는 용으로 되네 사막의 펜을 키바 라바다리 공을 키바나 이 사막 사바데서 펜 단뇌디 키바 거는 바람 만어로 조지데 내가 지금 보는 거 스테이스도 되네 사막의 세그 바람에서 야보지 희지데 다 먹고 휴지인스
1: 나졸어서 또 거는 창라 라서 받은 이 밤에도 통도 있나 주벌을 내봐야 저렇게
0: 리리리리 다 차나데 세겐던 통 히바다 드네 제빈의 배사 다론 내창라 소반 통신 롱 나살 편지도 주보주보도 편지 요르고 다 옛나 몽치사게 데 최메반 통 드네리서 됐더니 주보로 넣지 모른도르가 만조 대북소 아르바나네 매직 라로 담보데 니바도 숨바지 요르고 라로 담보 밤에는 남종의 저 대와인의 저니 뭐 란제뉴 바다 카나마도 수름지 라로 담마 세미 로다니 강에메시 멤버 내선 조스다 간데 드네 제네 주보도 촐라 동지 디노네 하바든 침바드 소근 다 졸라동 요르고 데네 레간 투현로지 침상 도기인로지 저소라 페마도지 다 드르르르 데인세드 데네 차라드 쳔진보다 야 휴존나 봉지 데마르나 쳔진보 데네 양지 룰레 펜바다 데네 내가 위는 데네 고 디스 돈 여보 요르고 메라 카제 메단 잡아지 바데 존데 다 메이 삼산라지 펜베 내가 될라 다 장난데 디스 돈 돈나 주보소지라서 디스 펜도 여보라 데네 자자 급주 사제 다 지당 펜마 토바다 아 드소 촐라 돈지다 주보 촐라 돈지다 다 드느진로라 데인세디 바랑히 보고네 드소 소지 내가 참으랭스
1: 나서 생각나봐 Namazi kundu seba dina byo rangshu jo minzi kanka mienpa maramba yunpa kade nyama la byo zi sowa ribi yoni tingbi sikung tingso zi go la janda tanglin shibi drapa diri. Tingdi detang landoi shibi lintzina drari shibi nondoi chatsa yoza.